નમસ્કાર શ્રોતા, હું છમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધુ રંગીન ગીતોની સાથે. શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જિંદગી બદલવા માટે લડવું પડે છે અને જિંદગીને સહેલી કરવા માટે આપણે પહેલાં લાઈફને સમજવી પડે છે. લાઈફને સમજતા સમજતા ભાઈ આખી જિંદગી નીકળી જાય છે પણ આપણને ખબર નથી પડતી ભાઈ આપણે ક્યાં આવી પહોંચ્યા છીએ. પણ આપણે એક સુંદર મજાનું એક ગુજરાતી ગીત લઈ લઈએ ભાઈ, ગુજરાતી મેસઅપમાંથી લેવામાં આવેલું ભાઈ તમારા માટે, ઓન યોર વે.

ભાઈ કહેવાય ને કે ભાઈ કોઈ વ્યક્તિને હરાવીને નીચું પાડવું એ સફળતા નથી, પણ કોઈ વ્યક્તિને જ્યારે તમે સન્માન આપીને જીતી લેવું એ જ સાચી સફળતા છે. સફળતાની સાથે ગુજરાતી કાર્યક્રમનું આગલું ગીત લઈ લે ભાઈ, લવ ડાયરી એલ્બમમાંથી લેવામાં આવેલું.

ભાઈ એની સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કંઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને તમારા માટે આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું, ગુજરાતી મેશઅપમાંથી લેવામાં આવેલું, એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.